0: जिग्ना आशार गा रही थी ये सुरीला बधाई संदेश।
1: मॉर्निंग बॉस
0: बधावा।
1: राहुल, आई हैव टू टेल यू, योर शेप इज इनक्रेडिबल। हाउ मेनी आवर्स डू यू स्पेंड एट द जिम? जीरो। हाउ मेनी आवर्स डू यू स्पेंड एट द जिम? जीरो। आई डोंट गो टू द जिम। नो वे। देन हाउ?
2: तो घणी वार आपणने लागतुं होय के कई कर्युं नथी तो पण आवुं केम थाय छे, पण कई कर्युं नथी ए आ जन्मनुं आपणने याद छे, पण घणा जन्मना आपणा जे डीड्स छे ज्यां सुधी ए क्लियर न थाय कोई ना कोई रूपे आपणे एने फेस करवुं पड़े। पण भगवद नामनो ए प्रभाव छे कि भगवद नामनी ऊर्जा ज्यारे आपणी अंदर जागे ने तो ए कर्मो पण रिमूव थाय छे एम आपणा शास्त्रो कहीए छे।
3: मने कई रीते एवुं लागे के श्री कृष्णनी सदा सहाय मारा तरफ छे, मारी आसपास छे।
2: जारे जारे पण प्रभुने क्वेश्चन पूछिए छे या प्रश्न करिए छे त्यारे प्रभु 100% एनो आंसर ए वक्ते आपणने आपे छे, पण जेवी रीते आपणे विचारीने बैठा होईए एवी रीते नहीं।
3: कृष्णना कया स्वरूपने भजवू जोईए के जेथी तेनी कृपा थोड़ी वधारे नजीक लागे?
2: पहेला नक्की करो के तमारा कृष्ण तमारा शुं छे। कृष्ण दरेकनी दृष्टिमां अलग अलग छे अने सौथी पहेला एना नाममां रस आवा लागे, चिंतन में रस आवा लागे अने सेवा करता करता आनंद आवा लागे त्यारे मानवानुं के हवे आपणी सेवा ए पण स्वीकार करी रह्या छे। कि जे वक्ते क्रोध आवतो होय मानवानुं प्रभु बार गया, जे वक्ते भगवत सेवानी इच्छा थाय छे, लोकोने उपयोगी थवानी इच्छा होय त्यारे मानवानुं के प्रभु भीतर छे। तो जेटलो समय आपणे प्रभुने भीतर राखीए छे ने त्यारे मानवानुं धर्मनी संगाते छे।
3: परिवारना संबंधोमां पण क्यांक ने क्यांक ઉચાટ આવી જાય છે ને ક્રોધ સુધી લઈ જાય છે।
2: કહેવાય ને આપણે સૌથી મોટી ભૂલ શું કરી કે ગુસ્સો થવો કે ન થવો, ગુસ્સો થવો એ આપણી ચોઇસ હોય ને તો એ કરવામાં વાંધો નહીં, પણ આપણે એની ચોઇસ થી ગુસ્સે થઈએ છે ને એમાં વાંધો છે।
3: કે મેં કોઈનું ખરાબ નથી કર્યું છતાં મારી સાથે જ ખરાબ કેમ થાય છે?
2: કોને ક્યારે કઈ વસ્તુ કેવી રીતે અને ક્યાં આપવી એ આપણા પ્રભુ જેટલું જાણે છે, આ દુનિયામાં કોઈ જાણતું નથી। કે ઘણી વાર આર્ગ્યુમેન્ટ થતા હોય ને તો આર્ગ્યુમેન્ટમાં આપણે જીતી જઈએ પણ સંબંધ હારી જતો હોય છે, તો આર્ગ્યુમેન્ટમાં હારીને પણ સંબંધ જીતતો હોય તો સંબંધને જીતાડી દેવાય। જ્યારે જ્યારે પણ એવો સમય હોય કે જ્યાં આપણને લાગે કે કંઈ કરવા જેવું નથી, ક્યાંય કંઈ થતું નથી, પોતાની ઉપર મહેનત કરો। આ દુનિયામાં બધા લોકોને યોગ્ય અને સારા વ્યક્તિની જરૂરત છે।
3: અષ્ટાક્ષર મંત્રનો આટલો બધો મહિમા ગાન કેમ છે?
2: તો મન અને પ્રભુ કોઈ જીતી ના શકે એને, પણ આ પ્રભુની એક કમજોરી છે। બોલે પ્રભુ બધું સહન કરી શકે, પણ કોઈ એટલું આવીને કહે ને કે પ્રભુ હું આપના શરણે છું અને પ્રભુ એની સામે પીગળી જાય, પ્રભુ પોતાની જાતને પણ એને સોંપી દે।
3: પણ આ સાત સૂચનો કે ઉપાયોને જો જાણી રાખીએ તો સતત ઈશ્વરનો અવાજ તમને સંભળાયા કરતો હોય એમ લાગે
2: અને સતત સહાય કરે છે એમ લાગે। કૃષ્ણ સદા સહાય તે।
3: આજે કેવા ઈશ્વર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે કે જે દરેકનો પોતાનો છે,

0: जिग्ना आशार गा रही थी ये सुरीला बधाई संदेश।
1: मॉर्निंग बॉस,
0: बधावा।
1: राहुल, आई हैव टू टेल यू, योर शेप इज इनक्रेडिबल। हाउ मेनी आवर्स डू यू स्पेंड एट द जिम? जीरो। हाउ मेनी आवर्स डू यू स्पेंड एट द जिम? जीरो। आई डोंट गो टू द जिम। नो वे। देन हाउ?
2: तो घनी बार आपने लागतू हो के कई करियो नथी तो पण आवू केम थाय छे? પણ કઈ કર્યું નથી એ આ જન્મનું આપણને યાદ છે, પણ ઘણા જન્મના આપણા જે ડીડ્સ છે જ્યાં સુધી એ ક્લિયર ન થાય કોઈના કોઈ રૂપે આપણે એને ફેસ કરવું પડે। પણ ભગવદ્ નામનો એ પ્રભાવ છે કે ભગવદ્ નામની ઉર્જા જ્યારે આપણી અંદર જાગે ને તો એ કર્મો પણ રિમૂવ થાય છે એમ આપણા શાસ્ત્રો કહીએ છે।
3: મને કઈ રીતે એવું લાગે કે શ્રી કૃષ્ણની સદા સહાય મારા તરફ છે, મારી આસપાસ છે?
2: જ્યારે જ્યારે પણ પ્રભુને ક્વેશ્ચન પૂછીએ છે યા પ્રશ્ન કરીએ છે ત્યારે પ્રભુ 100% એનો આન્સર એ વખતે આપણને આપે છે, પણ જેવી રીતે આપણે વિચારીને બેઠા હોઈએ એવી રીતે નહીં।
3: કૃષ્ણના કયા સ્વરૂપને ભજવું જોઈએ કે જેથી તેની કૃપા થોડી વધારે નજીક લાગે?
2: પેલા નક્કી કરો કે તમારા કૃષ્ણ તમારા શું છે। કૃષ્ણ દરેકની દ્રષ્ટિમાં અલગ અલગ છે, અને સૌથી પહેલા એના નામમાં રસ આવવા લાગે, ચિંતનમાં રસ આવવા લાગે, અને સેવા કરતા કરતા આનંદ આવવા લાગે ત્યારે માનવાનું કે હવે આપણી સેવા એ પણ સ્વીકાર કરી રહ્યા છે। કે જે વખતે ક્રોધ આવતો હોય માનવાનું પ્રભુ બહાર ગયા, જે વખતે ભગવત સેવાની ઈચ્છા થાય છે, લોકોને ઉપયોગી થવાની ઈચ્છા હોય ત્યારે માનવાનું કે પ્રભુ ભીતર છે। તો જેટલો સમય આપણે પ્રભુને ભીતર રાખીએ છીએ ને ત્યારે માનવાનું ધર્મની સંગાતે છે।
3: પરિવારના સંબંધોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉચાટ આવી જાય છે ને ક્રોધ સુધી લઈ જાય છે
2: કહેવાય ને। આપણે સૌથી મોટી ભૂલ શું કરી કે ગુસ્સો થવો કે ન થવો, ગુસ્સો થવો એ આપણી ચોઈસ હોય ને તો એ કરવામાં વાંધો નહીં, પણ આપણે એની ચોઈસ થી ગુસ્સે થઈએ છીએ ને એમાં વાંધો છે।
3: કે મેં કોઈનું ખરાબ નથી કર્યું છતાં મારી સાથે જ ખરાબ કેમ થાય છે?
2: કોને ક્યારે કઈ વસ્તુ કેવી રીતે અને ક્યાં આપવી એ આપણા પ્રભુ જેટલું જાણે છે, આ દુનિયામાં કોઈ જાણતું નથી। કે ઘણી વાર આર્ગ્યુમેન્ટ થતા હોય ને તો આર્ગ્યુમેન્ટમાં આપણે જીતી જઈએ પણ સંબંધ હારી જતો હોય છે, તો આર્ગ્યુમેન્ટમાં હારીને પણ સંબંધ જીતતો હોય તો સંબંધને જીતાડી દેવાય। જ્યારે જ્યારે પણ એવો સમય હોય કે જ્યાં આપણને લાગે કે કઈ કરવા જેવું નથી, ક્યાંય કઈ થતું નથી, પોતાની ઉપર મહેનત કરો। આ દુનિયામાં બધા લોકોને યોગ્ય અને સારા વ્યક્તિની જરૂરત છે।
3: અષ્ટાક્ષર મંત્રનો આટલું બધો મહિમા ગાન કેમ છે?
2: તો મન અને પ્રભુ કોઈ જીતી ના શકે એને, પણ આ પ્રભુની એક કમજોરી છે। બોલે પ્રભુ બધું સહન કરી શકે, પણ કોઈ એટલું આવીને કહે ને કે પ્રભુ હું આપના શરણે છું, અને પ્રભુ એની સામે પીગળી જાય, પ્રભુ પોતાની જાતને પણ એને સોંપી દે,
3: પણ આ સાત સૂચનો કે ઉપાયોને જો જાણી